नमस्कार, सुप्रभात। एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर विविध भारतीनी मनोरंजन सेवानु आ राजकोट केन्द्र छे। आजे जेठ मासना कृष्ण पक्षनी बीजी तिथि विक्रम संवत 2082 ने गुरुवार, तदनुसार 2 જુલાઈ 2026। અત્યારે સવારના 5:57 થઈ છે। આપ સૌનું આજની અમારી આ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે। સભાનો શુભારંભ કરીએ મંગલસ્વરથી।

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ સંગીતકાર ઉષા ખન્નાની કેટલીક વાતો અને એમના સ્વરબદ્ધ કરેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ખૂબસૂરત સંગીતમય ઉષા, સંગીતકાર ઉષા ખન્ના. સંગીતકાર ઉષા ખન્નાનો જન્મ 7 ઓક્ટોબર 1941 દિવસે ગ્વાલિયરમાં થયો હતો. એમના પિતા સંગીતજ્ઞ અને ગીતકાર મનોહર ખન્નાની રચનાઓથી પ્રભાવિત થઈને અભિનેત્રી નરગીસના માતુશ્રી જદ્દનબાઈએ એમને મુંબઈ આમંત્રિત કર્યા. પિતા મનોહર ખન્ના જ્યારે સંગીતનો અભ્યાસ કરતા ત્યારે 2.5-3 વર્ષની બાળિકા ઉષા ખન્ના પણ એમની કાલી ઘેલી ભાષામાં એમના ગાયનનું પુનરાવર્તન કરતા. આ રીતે બાળપણથી જ એમનામાં સંગીતના સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. કાર્યક્રમમાં આપણે સિંચીએ સંગીતકાર ઉષા ખન્નાની હનીમૂન ફિલ્મની તર્જ પર યોગેશનું રચેલું યાદગાર ગીત. ઉત્સાહભર્યો સ્વર છે આશા ભોસલે અને કિશોર કુમારનું.

કિશોરી ઉષા ખન્નાની ઈચ્છા હતી ગાયિકા બનવાની. એમણે એકવાર ગીતકાર ઇન્દિવર સમક્ષ આ ઈચ્છા રજૂ કરી. ગીતકાર ઇન્દિવરે ઉષા ખન્નાનો પરિચય નિર્માતા શશધર મુખર્જી સાથે કરાવ્યો. શશધર મુખર્જીએ કહ્યું, શું તમે ગાયિકા લતા મંગેશકર અને ગાયિકા આશા ભોસલે જેટલું સારું ગાઈ શકો છો? ઉષા ખન્નાએ ના પાડી. ત્યારબાદ સંગીતકાર ઉષા ખન્નાએ એમની રચેલી ધૂનો શશધર મુખર્જીને સંભળાવી. શશધર મુખર્જી એમના સંગીતથી પ્રભાવિત થયા અને કહ્યું, તમે અમારા સંગીત વિભાગમાં જોડાઈને આપનું યોગદાન આપતા રહો. લગભગ એક વર્ષ બાદ શશધર મુખર્જીએ સંગીતકાર ઉષા ખન્નાને એમની દિલ દેકે દેખો ફિલ્મમાં સંગીત આપવાનો અવસર આપ્યો. આ રીતે શરૂ થઈ સંગીતકાર ઉષા ખન્નાની સંગીત યાત્રા. સાંભળીએ આ ફિલ્મનું ગીત. મસ્તીભર્યું ગીત છે મજરૂ સુલતાનપુરીનું, મસ્તીભર્યો સ્વર છે મોહમ્મદ રફીનું.

સંગીતકાર ઓપી નૈયરની શૈલીની આ ધૂન સાંભળીને એ વખતના સંગીત પ્રેમીઓને લાગતું કે આ ધૂનો ઉષા ખન્નાની તો ન જ હોય. આની પર પોતાનો સિક્કો જમાવવામાં સંગીતકાર ઉષા ખન્નાને અનેક લોકોને સ્પષ્ટતા આપવી પડી અને એક બે વર્ષ નીકળી ગયા. સ્વયં ઓપી નૈયરે આ ધૂન સાંભળી ત્યારે એમને પણ સુખદ આશ્ચર્ય થયું અને સંગીતકાર ઉષા ખન્નાને પુત્રીવત ઉપનામ આપતા કહ્યું કે હું તમને પુત્રી પાઠશાલા કહીને સંબોધિત કરીશ. અને સંગીતકાર ઉષા ખન્ના પણ એમને નૈયર પાપા કહીને સંબોધિત કરવા લાગ્યા. દિલ દે કે દેખો બાદ સંગીતકાર ઉષા ખન્નાએ હમ હિન્દુસ્તાની ફિલ્મમાં સંગીત આપ્યું. આ ફિલ્મનું શીર્ષક ગીત સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે અચૂક સાંભળવા મળે છે. સાંભળીએ પ્રેમ ધવનનું રચેલું અને મુકેશ તથા સાથીદારોએ ગાયેલું આ ગીત.

ગીતકારને એમના હૃદયના ભાવો પૂરી રીતે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા રહે એ માટે સંગીતકાર ઉષા ખન્ના ધૂન પર ગીત નહીં પરંતુ ગીત પર ધૂન બનાવે છે. આ રીત તેઓ હિન્દી ફિલ્મી ગીતો માટે તો અપનાવે છે, પરંતુ આથી વિપરીત જ્યારે એમને તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં સંગીત આપવાનો અવસર મળ્યો ત્યારે આ ભાષાઓનું જ્ઞાન ન હોવાને કારણે સંગીતકાર ઉષા ખન્નાએ પહેલા ધૂનો બનાવી અને આ ભાષાના ગીતકારોએ એના પર ગીતો રચ્યા. આપણે આગળ વધીએ અને સાંભળીએ આવો પ્યાર કરે ફિલ્મનું હિન્દી ગીત. રૂમાનિયત સભર ગીત છે રાજિંદર કૃષ્ણનું, મધુર સ્વર છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: કારકિર્દીની શરૂઆતમાં સંગીતકાર ઉષા ખન્ના પાર્શ્વ ગાયિકા લતા મંગેશકર પાસે ગીતો ગવડાવતી વખતે અનેકવાર તાણ અને લઘુતા ગ્રંથિ અનુભવતા. ધૂન સમજાવતી અને સંભળાવતી વખતે એમના મુખેથી શબ્દો જ ન નીકળતા. પાર્શ્વ ગાયિકા લતા મંગેશકર આ વાત સમજી જતા અને સંગીતકાર ઉષા ખન્નાને હિંમત આપતા. ઉષા ખન્નાને ગીત અને ધૂનને અનુરૂપ સૂચનો આપવામાં સંકોચ ન થાય એટલે એમ પણ કહેતા કે આ તમારું ગીત છે, એટલે તમે મને કહો કે મારે આ ગીત કઈ રીતે રજૂ કરવાનું છે. હમ હિન્દુસ્તાની ફિલ્મનું ગીત માઝી મેરી કિસ્મત કે તું ચાહે જહાં લે ચલ, આઓ પ્યાર કરે ફિલ્મનું ગીત મેરી દાસ્તા મુજે હી મેરા દિલ સુનાકર રોએ, સૌતન ફિલ્મનું ગીત જિંદગી પ્યાર કા ગીત હૈ ઇસે હર દિલ કો ગાના પડેગા જેવા અનેક ગીતો છે જે આ સંગીતકાર અને પાર્શ્વ ગાયિકાની અદભુત પ્રતિભાનો પરિચય કરાવે છે. રજૂ કરીએ છીએ લતા મંગેશકરના સ્વરમાં સ્વીકાર કિયા મેને ફિલ્મનું ગીત. ગીતકાર છે નિદા ફાઝલી.
1: અજનબ

સંગીતકાર ઉષા ખન્નાની એક ધૂન પર ગાયક મોહમ્મદ રફી ગીત ગાઈ રહ્યા હતા. ગાયક મોહમ્મદ રફીની ગાયકીથી સંગીતકાર ઉષા ખન્નાને સંતોષ નહોતો થતો. એમના ચહેરાના ભાવથી ગાયક મોહમ્મદ રફી આ વાત કળી ગયા. એમણે સંગીતકાર ઉષા ખન્નાને રેકોર્ડિંગ રૂમમાં બોલાવ્યા અને કહ્યું, મને લાગે છે કે હું જે રીતે ગાઉં છું એથી તમે ખુશ નથી. સંગીતકાર ઉષા ખન્નાએ કહ્યું, તમને વાંધો ન હોય તો હું થોડો ફેરફાર જણાવું? ગાયક મોહમ્મદ રફી બોલ્યા, થોડો નહીં, પૂરેપૂરો ફેરફાર જણાવો. સંગીતકાર ઉષા ખન્નાએ એ ગીત એમની જરૂરત પ્રમાણે ગાઈ સંભળાવ્યું. ગાયક મોહમ્મદ રફીએ એની નોંધ લીધી અને પછી એ ગીતની દરેક વાત સંગીતકાર ઉષા ખન્નાની અપેક્ષા મુજબ ગાઈને એ ગીતનું

રેકોર્ડિંગ કરાવ્યું. મહાન ગાયક મોહમ્મદ રફીની નમ્રતા જોઈને સંગીતકાર ઉષા ખન્ના ગદગદ થઈ ગયા. કાર્યક્રમમાં આપણા ભાગે છે મોહમ્મદ રફી સાથે ઉષા ખન્નાએ ગાયેલું બિન ફેરે હમ તેરે ફિલ્મનું ગીત. ગીત છે અસદ ભોપાલી.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ એરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. ગાયક કિશોર કુમારની રીત એવી હતી કે તેઓ સંગીતકાર પાસેથી કેસેટમાં ગીતની ધૂન અને એક કવરમાં એમનું માનદેય મંગાવી લેતા, ત્યારબાદ ગીત તૈયાર કરીને ગીતનું રેકોર્ડિંગ નક્કી કરતા. એકવાર સંગીતકાર ઉષા ખન્ના એક સ્ટુડિયોમાં પોતાના વાદ્યવૃંદ સાથે એક રેકોર્ડિંગ માટે કિશોરકુમારની રાહ જોઈ રહ્યા હતા. ઘણો સમય વીતી ગયો પણ કિશોરકુમાર પહોંચ્યા નહીં. એટલામાં કિશોરકુમારનો ફોન આવ્યો. એમણે સંગીતકાર ઉષા ખન્નાને કહ્યું, આજે મારી તબિયત ઠીક નથી, રેકોર્ડિંગ કોઈ બીજા દિવસે કરીશું. દિગ્દર્શક અને ગીતકાર સાવનકુમાર, સંગીતકાર ઉષા ખન્ના અને વાદ્યવૃંદના

દરેક સભ્યો નિરાશ થઈ ગયા. બધા ત્યાંથી વિખરાવાની તૈયારી કરી રહ્યા હતા એટલામાં તો કિશોરકુમાર ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા કે મેં તમારા ગીતની કેસેટને બદલે એક અન્ય સંગીતકારની ધૂન સાંભળીને રેકોર્ડિંગની ના પાડી હતી. પછી જેવો મને આ વાતનો ખ્યાલ આવ્યો અને તમારી ધૂન સાંભળી કે તરત જ મને એ ગમી ગઈ અને થયું કે ચાલો જઈને રેકોર્ડિંગ કરી લઉં અને હું આવી પહોંચ્યો. આ રીતે પહોંચીને કિશોરકુમારે રેકોર્ડ કરાવેલું ગીત છે સૌતન ફિલ્મનું આ ગીત.

સંગીતના ક્ષેત્રમાં સંગીતકાર શંકર જયકિશનને પોતાના આદર્શ માનતા સંગીતકાર ઉષા ખન્નાની ધૂનોમાં વાર્તામાં આવતી પરિસ્થિતિને અનુરૂપ ક્યારેક સંગીતકાર મદન મોહન તો ક્યારેક સંગીતકાર ખૈયામ

ની સંગીત શૈલીની અસર પણ જોઈ શકાય છે. સંગીતના ક્ષેત્રમાં થતા જૂના લોકપ્રિય ગીતોના રિમિક્સ વિશે સંગીતકાર ઉષા ખન્નાનું કહેવું છે કે જે ગીત સંગીતમાં જેવા તાલ ભાવ વગેરે આપવાથી એ સારું લાગે એ અપાઈ ગયું છે. જે વાનગીમાં જેટલું મીઠું મરચું નખાતું હોય તે નખાઈને પીરસાઈ ગયું છે, હવે એમાં વધારે મીઠું મરચું નાખીને એનો સ્વાદ ન બગાડવો જોઈએ. સાંભળીએ સુમન કલ્યાણપુરના સ્વરમાં સાવન કુમારનું રચેલું બરખા ફિલ્મનું ગીત.

સંગીતકાર ઉષા ખન્નાનો મત એવો છે કે જો કોઈ ગાયક ગાયિકાનો સ્વર સારો હોય તો એને ચોક્કસ અવસર આપવો જોઈએ. આ રીતે એમણે સુલક્ષણા પંડિત, હેમલતા, શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ, પંકજ ઉધાસ, વિનોદકુમાર રાઠોડ અને સોનુ નિગમ જેવા અનેક કલાકારો પાસે એમના પ્રારંભિક દિવસોમાં ગીતો ગવડાવ્યા. ગાયક સોનુ નિગમ એમના સંઘર્ષના દિવસોમાં અનેકવાર નાસીપાસ થઈ જતા, ક્યારેક સંગીતનું ક્ષેત્ર છોડવાની વાતો કરતા, તો ક્યારેક એમને પોતાનું નામ બદલી લેવાનો વિચાર આવતો. આવા સમયે સંગીતકાર ઉષા ખન્ના એમને હિંમત આપતા અને કહેતા, એવી કોઈ જરૂર નથી, અવસર મળે એ પ્રમાણે ગાતા રહો, તમે ચોક્કસ ઉત્તમ ગાયક તરીકે આગળ આવશો. સંગીતકાર ઉષા ખન્નાએ જ સોનુ નિગમને અવસર આપતા એક ફિલ્મના બેકગ્રાઉન્ડ સંગીતમાં એમની પાસે એક આલાપ ગવડાવીને એમનો ઉત્સાહ વધાર્યો હતો. આપણે કાર્યક્રમ આગળ વધારતા સાંભળીએ યેસુદાસના સ્વરમાં દાદા ફિલ્મનું ગીત. ગીત છે કુલવંત જાનીનું.

સંગીતકાર ઉષા ખન્ના, એમના જીવનસાથી સાવન કુમારની ફિલ્મોમાં સંગીત આપવા બદલ વિશેષ લોકપ્રિય રહ્યા. આ ફિલ્મોમાં ફિલ્મ હવસ, સાજન બિના સુહાગન, સાજન કી સહેલી, સૌતન, લૈલા, પ્યાર કી જીત, બેવફા સે વફા, દિલ પરદેસી હો ગયા વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે. આ વાત નિર્વિવાદ છે કે સંગીતકારોના પુરુષ પ્રધાન ક્ષેત્રમાં ચાર દશક સુધી ટકીને, સમય સમયે ખૂબ લોકપ્રિય સંગીત પીરસીને પોતાનો એકલ પડકાર જાળવી રાખવો સહેલું નથી. છતાંય સંગીતકાર ઉષા ખન્નાએ આ કરી બતાવ્યું. કાર્યક્રમનું સમાપન કરતા રજૂ કરીએ છીએ મુકેશના સુમધુર સ્વરમાં ઇન્દિવરનું રચેલું લાલ બંગલા ફિલ્મનું ગીત.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન.

સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: 10 बजे सुनिए छाया गीत, प्रायोजक विको।
1: मेगाहर्ट्ज पर आज है आकाशवाणी राजकोट ने मनोरंजन सेवा विविध भारती राजकोट। ये शाम मस्तानी, શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણે। આપણે કાવ્યો વાંચીએ છીએ ત્યારે અનેક કાવ્યો એવા મળી જાય છે જે આપણને કોઈ ફિલ્મી ગીતનું સ્મરણ કરાવી જાય છે। રજૂ કરીએ છીએ એવી કેટલીક કાવ્ય પંક્તિઓ અને એના થકી યાદ આવતા ગીતો પર આધારિત કાર્યક્રમ ગુજરાતી કાવ્ય પંક્તિઓ ઇંગિત કરતા ગીતો। આપણા સાહિત્યના મહાન કવિ નર્મદના એક કાવ્યની પંક્તિઓ છે, હું તો છું તારી તારી રે પ્રીતમ પ્યારા, હું તો છું તારી બીજાની નહીં નારી, બોલી છે મારી સાચી રે હું તો છું તારી તારી રે પ્રીતમ પ્યારા, દિલડું ઉઠે જે વાતે હોય તે તારી વાટે, દિલડું ઉઠે જે વાતે હોય તે તારી વાટે, તોય હું તારી સાથે રે પ્રીતમ પ્યારા, હું તો છું તારી તારી રે પ્રીતમ પ્યારા, તુને મુખત્યારી આપું હું તો નહીં પ્રીતિ કાપું, તુને મુખત્યારી આપું હું તો નહીં પ્રીતિ કાપું, મેં તો તનમંધન સોંપ્યું રે પ્રીતમ પ્યારા, મેં તો તનમંધન સોંપ્યું રે પ્રીતમ પ્યારા, હું તો છું તારી તારી રે પ્રીતમ પ્યારા, હું તો છું તારી તારી રે પ્રીતમ પ્યારા। શૃંગાર સભર કવિ નર્મદની આ કાવ્ય પંક્તિઓ આપણને દોરી જાય છે તેરે મેરે સપને ફિલ્મના નીરજના રચેલા ગીત તરફ। સાંભળીએ આ ગીત, સંગીત છે સચિન દેવ બર્મનનું, સ્વર છે લતા મંગેશકરનું।

દિધિ દયા કરી કેવી મને, દેવે દિધિ દયા કરી કેવી મને, આહા મૂર્તિ મનોહર માશુકની, નવરંગ પ્રફુલ ગુલાલ સમી મૃદુ મૂર્તિ મનોહર માશુકની, નયને કઈ નૂર નવું ચલકે, નયને કઈ નૂર નવું ચલકે, વદને નવી વત્સલા ઝલકે, સખી એક જ તું ગમતી ખલકે, સખી એક જ તું ગમતી ખલકે, મને મને મૂર્તિ મનોહર માશુકની, દેવે દિધિ દયા કરી કેવી મને, આહા મૂર્તિ મનોહર માશુકની, આહા મૂર્તિ મનોહર માશુકની. કવિ શ્રીકાંતની આ કાવ્ય પંક્તિઓ ઇંગિત કરે છે જંગલ મેં મંગલ ફિલ્મના એક ગીત તરફ. સંગીત છે શંકર જયકિશનનું, સ્વર છે કિશોર કુમારનું.

0: આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

ગુજરાતથી સુદૂર ચેન્નઈમાં રહીને માતા ગુર્જરીની સેવા કરનાર સાહિત્યકાર અર્દેશર ખબરદારના એક કાવ્યની પંક્તિઓ છે, આવડા રૂપાળા કોણે કીધા, આવડા રૂપાળા કોણે કીધા, કહોની શ્યામ મારા, આવડા રૂપાળા કોણે કીધા, સૂર્યને વલોવ્યા કે ચંદ્રને નીચોવ્યા, સૂર્યને વલોવ્યા કે ચંદ્રને નીચોવ્યા, લાખ લાખ તારા ઢોળી દીધા, કહોની શ્યામ મારા, સંધ્યાને ઉષાના રંગરંગ ચોળિયા અંગમાં, સંધ્યાને ઉષાના રંગરંગ ચોળિયા અંગમાં, અમૃતના સાગર શું પીધા, કહોને શ્યામ મારા, કહોની શ્યામ મારા, આવડા રૂપાળા કોણે કીધા, આવડા રૂપાળા કોણે કીધા, કહોની શ્યામ મારા. અર્દેશર ખબરદારની આ કાવ્ય પંક્તિઓ આપણને પહોંચાડે છે મજરૂ સુલતાનપુરીના રચેલા ફિર વહી દિલ લાયા હું ફિલ્મના ગીત સુધી. સંગીત છે ઓપી નૈયરનું, સ્વર છે આશા ભોસલેનું.

ये शाम मस्तानी। આજે અમે રજૂ કર્યો કેટલાક કાવ્ય પંક્તિઓ અને એના થકી યાદ આવતા ગીતો પર આધારિત કાર્યક્રમ ગુજરાતી કાવ્ય પંક્તિઓ ઇંગિત કરતા ગીતો। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો। નમસ્કાર।

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. બરાબર 11 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.